0: 야 지금 그 산칸하지 되나지 와 금단이 되는 하시 그런 예능 생각 남치 네츠 그게 텐데 나도 지는 저간 더 뒤에 줄에 되는 당을 공대 전이 나는 생각 전업 그 사건 망치 희 등 이슈 등 고록 그 사건 망치 희 공호라 적거 중 말 중 돌라 강차 알마도 소중 그 사건데 철 총총도 와 이제 세고 캠 되는 당이 알 자르토 잠 자르토라 쳔머레베 둘은 알마르토 그 생당 정도 거르즈니 철은장 좀다 와 이제 담니 상신 난 그 사건 그 잔다간 손이나 хтын мууани аннамра бага намшире тевжин хон хоси патрын тевэн нянгэрн ден сонярын шинг сача мэнгче хинэ чэр чонгчонгни чэр самсымдан бабжири эсхтан динэндан ин сэрэнг са кэр мэнгче хирам цонуп гэ харшуграм цопшинграм цолуг гэ шингшуг тэнин голуг гэ лобшуграр малуг са кэр мэнгче хи дэн хуту дэн хвалун минхэ мжэштул чэндэ ишу чонгчэр гэ шинг дэн чонгдэр горзэнди чэрэн рангцымдан бабжири эсэгу кэ тамни темчинда вулан 두란,更差,供货,检查,免费的行动中的过程的,吃了全部的把握着的也是OK。当你参的某种个啥,跟你参的这个业,不定个,那不懂得一个就是OK。 Tani tirang al gungmu di chonyi narang shingi chonup ki nabshuk ki saa kandi qitin mwani qannam rapa ga naam shindar damni shangchin nang kirki saa kirg zhantagan chonyi na chari chong chongni chari samsamdan babjiri. Nilang dani salang ki saa kal mung chihi ra chokir ki saa kal mung chihi chonup ki kharshuk ra chopshing ra cholu ki pshingshuk golu ki lhobshuk ra armalu ki saa kal mung chihi tani jirstut ra nangchin yishu chongchir ki shingdang chongdar korzingdi chari rangchamdan babjiri. Tanim chonup ge kharshuk sakda gangcha ra khujuk jantsa armalu sujung ra jigdig singtong tongdar korzung deyin cherer chembo na babjire re yetin ge sankhna ji tana ji war kum dan yang sing ge khatong chu korz ga nam sing ne chen deyin nga chu yun zgan do de she chue le sang sa kan di tyang gan nam thwani cher chong chong ba pe nam sir jer jer da to tong korthing ge chani korthing ge yer chi gre Lato sa kandi qannam thwaani char chung chung ba piya naam shirin jar jindag chotan gortke ngib jigsamni gortke ngi nyer shirin. Khtelin kandi qannam thwaani char ndang zim ba piya naam shirin jar jindag chotan gortke ngib chigchikni gortke ngib chungare. Gongxug sa kandi qannam rapani char chung chung ba piya naam shirin jar jindag chotan gortke ngar gani gortke ngib chitigre. Ndabzhig sa kandi qitin mwani char chung chung ba piya naamshi jir jindag chotung gortiin gar ngani gortiin gip chitigri. Yishu chung chirndi char chung chung ba piya naamshi chotung gortiin gar gani gortiin gip chirgari. Ar maaching sa kandi char chung chung ba piya naamshi chotung gortiin gar ngani gortiin gip chigsumri. Tanshing sa kandi qannam thwani char chung chung ba piya naamshi jir jindag chotung gortiin gip chigini gortiin gip chigri. Na gormundi chir chung chung bab jirindag chotung gortke ngib chigchikini gortke ngib chitigri. Da tung sa kandi gannam tuwani chir chung chung bab piya naam shirin jir jirindag chotung gortke ngar gani gortke ngib chibdindri. Shtongshkurg sa kandi gannam tuwani chir chung chung bab piya naam shirin jir jirindag chotung gortke ngar gani gortke ngib chungari. Tani kambung sa kandi gannam tuwani chir chung chung bab piya naam shirin jir jirindag chotung gortke ngib chini gortke ngib chibdindri. Pien gsa kandi qannam thwaani chara chung chung ba piya naam shirin jir jindag chotung gortke ngib chigini gortke ngib chini yetigri. Khutu gsa kandi qannam thwaani chara chung chung ba piya naam shirin jir jindag chotung gortke ngar gani gortke ngib chitigri. Minkha gsa kandi qannam rapani chara chung chung ba piya naam shirin jir jindag chotung gortke ngib chujini gortke ngib yerdindri. Khwalung gsa kandi qitin mwaani chara chung chung ba piya naam shirin jir jindag chotung gortke ngib dhani gortke ngib chibdindri. Shunghwa gsa kandi qannam thwaani chara chung chung ba piya naam shirin jir jindag chotung gortke ngib chitigni gortke ngib yer ngari. Rezeringe sankhna jitna chu tirang ha sikrong yerang singe nam si ne chen de chu da tirang chon da rang singe da se chu ne zong da tang yerang singe sa che mang che khin yang che chen ba jin da da mu ga nam si ngon dan de yo kan de dong ro ga da tang chu dam dong gong la so ne chon da yang rang singe sa che mang che khi da chen da wa ni da mu ngang san de yo kem da na chu tirang gong mo de chon da yang rang singe sa che mang che khi da chen da ba ki yo ni da mu ngang san de yo kan de dong han de hun jo jin da chu de tirang ge nyang gren de chon da chu chan de mo song la so ga da mu ge yang sa che ko zong de chon 나 사람 등에 등가 넘롱이 지나나 사람 무슨 탑 지나나 너무 가 남식인 이런 데 이렇게 대체가 저 되는 거 남식인 이런 데 등으로 다 등에 쉬고 야만 되면 벌써 제 공도 반다 참 말이 니 버드 점점 된지 그 정도니 잡조라 등틀에 준다인 하장가 같이 그 사급부터 주 단디와 금된 촌이나 단도 무게 다 남식인 이런 데 촌에다 하장가 건니 너무 찬들이라 대체가 저다 로어터 지금 지금 앞지나나 특실 앞지나나 영나 다 저 칠 침부 앞지나나 더니 저다 권한 찬담 정도 속과 단도 무게 피통 소와 근데 사람 급지나나 너무 상선도 놓지 인게 너무 와 근데 쇼 야만데 단 별진도 세군 와 근데 다 사급부터라다 영 잡조라 동트라 준다 하장가 치가 다다 마이더나 근조지나 저 와 근데 촌이다 처럼 앞군 와 근데 저 영 다 롱콜라스콘다 주 지금적으로 왔는데 로터 가사던지나다 한담 왔는데 롱콜데 그렇게 단담되게 치고라 던진데 슝타니 너무 차라스콘데 요킴 대칭가다 두포르가가니 이프르다 주 차라스콘 밥지나나 연 특천 밥지나나 너무 왔는데 나체 롱콜라스콘데 간다시데 된지 그르곤나 다 너무 그 주다탄 손이 잔음나스콘데 내가 양치 다영 그급 지나 총이 대등도고 다등 혼종이나 주 렌스나스콘데 춘던네라 영 다 너무 그니 탄더니 아디 냠흉쟁가 카로알라스콘 이나란다 그다네 주놈드니 토발라스콘데 연다게 송다니 갑다라스콘 셰고 대칭가 쪽벌가 근데 뭐 좋은데서 뒤진다 도와서 해 준다 이 하장가 같이게
1: 저리가 아닌 신의 엠비에스 역지시 카지 누르티니 비에스 조르히시
2: 세하 뉴즈문뎀 자흐치도 차당스탄
1: 세사 출로즈나 코바디 세일 하마요나 일라키라
2: 아제노르 롱슈츠는 종종 사마 치흑세 마흐동
3: 드원슈네 즈기리겐
2: 쳇진네 무사긴